પ્રિય શ્રોતો, ભક્તિરસાની ઓતપ્રોત ભલેલ હે સુરીલ ભક્તિગીત આપણ ઐકલા. અશાસ ભક્તિભાવ જાગવનાર્યા આણખી એક મધુર ભક્તિ ગીતાકડે આતા આપણ વળુયા. ઈશ્વર ભક્તિ શ્રદ્ધા આણિ સકારાત્મકતેચા સંદેશ આપલ્યા હૃદયાપર્યંત પોચતસ રહેણાર भावधारा या कार्यक्रमात आमच्या सोबत रहा. चला तर आता ऐकूया पुढील भक्तिगीत.